નામ જપને એવું હરસ પામે જન કોઈ અમૃત પીવે અમર સોહો એવ સ્વરૂકા નાહી કદે વિનાશ જાગે મન પ્રગટે ગુણતાસ આઠ પે હરકા નામ રે